માનસ ગાન પ્રોગ્રામ છું તુસી સર્વન કારેસી રામચરિત માનસ થી લડીવાર પાઠ થી 212મી કડી મીડિયમ વેવ 343.6 મીટર યાની 873 કિલો હર્ટ્સ તે એ આકાશવાણી દા જલંધર કેન્દ્ર હૈ તુસી સાડે પ્રોગ્રામ ન્યૂઝ ઓન એર એપ તે વેવ્સ એપ રાહી સુન સકદે હો પરિચય